0: કે ની ના
1: હા તો કેટલો અચ્છા એ નશા મુક્તિ કોટક શિક્ષાપ્રદ ગીત રેલી
0: ને
1: અસન ગીત બોલો ને જસન ગીત ગાતો તો તો જો કલા હે ઓર એ જો જસન શબ્દ મન બોલ હોય છે ના એ જો લિખતર બોલ હોય છે તો એ તુચી બનાવાસે ગીત કે
0: મોજી બનાવે
1: તુચી મન ને તુચી દિમાગ લે તુચી બનાવાસે ને જો એ જો પહેલ જો તુ બોલીસ કે 1971 લે તો એ ગીત ગાવ મૂર્ક કરલેસ બોલતે
0: તો માંતર ગામ ગામ ની ઉની વાત છે લે એ વાત આકાશવાણી ની પાછી થી કેટલો તુમી રજીસ્ટર ને રતો રાય બાબુ તો યાદ ન્યા હું
1: હા હા તો આ
0: પાસે જમાય એટલે ગાવતે ગાવતે ગયા ગાઉં હું ગાઉં સુના એ બે બલી તુમ ચોકા પાલ બોલા ધનતાવાળા તકલી આમચો ઉપર સીધા કોની લગેલી મચ નાવ કે ધરલો મચ બેટા જ નાવ કે ધરલે ના તાર ભજન કાજે કોઈ એ લગી તો એ જગદલપુર કોના કોના નીલું છે મારા પીછે એ જગદલપુર માંતર પા દુઃખ સુખ ને મને વાતે હું બેટા બોલાય છે
1: અચ્છા અચ્છા હા જસન એ બે બલી તો ના તાર ભજન બોલતે એ ભજન કીર્તન બલે સતા છે કઈ ખિનિક મુકડા છે ખિનિક
0: હો આસે
1: ભજન
0: કીર્તન તો ખૂબ યાર
1: અચ્છા અચ્છા કોની બોલે ભજન આલે
0: ગોટો જન્માષ્ટમી કૃષ્ણ ભગવાન કે ગોટ કે જન્માષ્ટમી દિન મુજે દુર્ગા પૂજા બેરા દુર્ગા આસે
1: અચ્છા
0: દસરા બેરા કાજ દસરા ગણેશ બેરા કાજ ગણેશ ભગવાન
1: આસે તો
0: કી જસન બોલલી હુસન જમ કે હુસન આસે મજ બીજા બીજા
1: આલે
0: જન્માષ્ટમી બીતી
1: આલે કોલે સુનાઉં દેસ કે
0: મજરાપુર ને જન્મ

0: ખેતી કિસાની કરલો ને આમચો ફસલ તો અચ્છા હોય દે ચી ફસલ સંગે સંગે આમચો કમાની જો ના દખા દે દે ઓર ફસલ અચ્છા હોલો ને ઊંચો બિક્રી ભાંજરી કરલો ને આમદની બોલા અચ્છા હોય છે ઓર આમદની આગળ હોલો ને ફેર ઘર પરિવાર કે બોલા અચ્છા ચલાવકલાય હોય છે અસની ચી આજી મેં ગોડ બાત કરલે છે ગોટક જુવાન કિસાન ભાઈ સંગે કાય કાય ફસલ લગાલા છે કસન હિસાબ ની અમન કમાની કરશો કીત બરક લેક કરશો કાય ઓસન ને મૂર કરલાશો એ સબ ગોડ બાત કે સરસરા લે જાનુક હોય દે અલતે કે સુનું તો કિસાન ભાઈ બહેન માન અસનીચી આજી જોંદરા ફસલ એ કમાવ એ આમચો દાદા આમચો લગે અમરલા સોત એ મનાત ચમન રામ કશ્યપ તો દાદા તો કે સબ લાગે જુહાર ના
1: જુહાર ના દાદા
0: હા તો ચમન દાદા એ સાંગ કે તો એ બે કાય કમાની કરશે જાન
1: એ તો જોંદરા લગાલે છે
0: અચ્છા જોંદરા ને બોલ્યું તો કઈ કિસિમ મન બોલ હોય તો એ સરકારી વિતી આય કે દેશી વિતી આય જાલ
1: સરકારી વિતી આય
0: અચ્છા એ બીજ વગેરે કહા લે મિરલી જાલ ના
1: કઈ એ મુંજલા તારા ગામ લે આનલે
0: અચ્છા તો એ બે બોલો બે કેટલા એકડ આસન ને લગાવેલી છે જલ ના
1: દસક એકડ ને લગાવેલી છે
0: અચ્છા અચ્છા તો એ જોંદરા બોલું બે ચમાસ બતર નીચી આય કે જેડવેરા લગાવવા
1: તો જેડવેરા એક દુવાર લગાવવાના જીક નુકસાન વાલી પાણી ની વ્યવસ્થા એ રહી ગુને
0: હા હા
1: તો ઓની કાચે ગરમી ફસલ કે ચાંડ લે બીચ ખાલી બરસાત ને લગાવવા
0: અચ્છા એ બી કઈ તૂટા પતર હોય છે
1: ના હજુ ને બી તો લગાવેલું છે મહિના 25 દિન હોય છે 20
0: તો એ જસન તું જોંદરા લગાવી સીત બદલીશ તો એ કે સુખાન બાતી બીકવાસ કે કાચા બોલ ખાતો કાચ બીકો
1: નહીં સુખાન બારી ક્યારે મંડી ની વાં
0: અચ્છા મંડી ની વાં હા હા તો એ જો રેટ બોલા છે મેરે સોતી
1: રેટ હોરું હોય 2200-2500
0: અચ્છા
1: સીઝન મેરા
0: હા હા ઓર ચમન દાદા એ સાંગ ના કે જસન ઇતલો એકડ ને તું લગાવી સીત બોલીશ જોંદરા કે તો એ જો પાણી જો વ્યવસ્થા કાચે બોલે
1: વ્યવસ્થા તો અહીંયા આય ઉપરે ચિત્ર બોલે ગયો છે ઉની પાણી આય
0: હા હા દક્ષના આસન ખેતી કિસાની કરતો હિસાબ ને કલ મશીન મન બલે બે આસે તો કઈ ટ્રેક્ટર મન બોલાશે કઈ ઇધર લીધી કઈ
1: ટ્રેક્ટર તો મચલ ભાઈ લગાશે પડે બીતા
0: અચ્છા
1: ઓર ગોટકોની જોંદરા લગા તો મશીન
0: હા હા
1: આર રહે
0: અચ્છા
1: તો થોડે સે લગે લગે હોય છે કોને આતે લગાલે
0: અચ્છા તો એ ટ્રેક્ટર ઓર જોન મશીન બલીસ જોંદરા લગા તો મશીન એ બોલે તું છો ખુદ છો પૂંજી લગાવન આનલાસ કે કઈ છો સબસિડી
1: સબસિડી બી તિનો હોય ખુચ્ચો હે
0: ખુચ્ચે પૂંજી બી તિને આ ચમન દાદા એ સાંગના તો એ ખેતી કિસાન હિસાબ ને કિત બરક અસન હોલી જાય ના
1: તો આગે મે ઓર ઓનલાઈન કામ કરતે રહે બે બે ચાલુ કરલે તિનક સાલ અસન હોય
0: અચ્છા બોલો બે તો કસન મન લાગલી કે ખેતી કિસાની જ ભટકાર રહે બોલતે
1: ઉનકા હમેશા જો ખેતી કિસાની કામ હે પરમાનન્ટ હે ધંધા પાણી જાનસી તો આજી આય કાલી નહી તો પુરગતિ બેરાલ ખેતી કરશો તો ખેતી મક પસંદ લી કોને ઉની લાઈન ને કેલે
0: હા હા ઓર એ જસન બલ્લીસ તો એ બે ખેતી કિસાની કરતો કાજ તો કે કોકી દખુન બાતી અસન મન લાગલી કે તો કે ખુદ ચો મન લાગલી ના
1: દખુન બળ લાગલી નહી દુસરો જો કમાતો કે ગામ પરાને
0: હા હા
1: દકલુ
0: અચ્છા
1: તો આગે બળલા પછી ઉધરલા તો ઉન ચીજ કે દખુન બરામ કે બળ લગાતો રહે જગારોન બર બોલતે બિચારી લી
0: અચ્છા હા હા ઓર ના જસન કી એ બે તો જોંદરા બોલસી જોંદરા સંગ સંગ ઓર બોલ કઈ ફસલ ધરવાસ કઈ કસન જાલે
1: ઓર ફસલ તો ઇધરે કાલી જોંદરા
0: ચમન દાદા એ સાંગ ના તું કે પઢા લીખા હિસાબ ને કેટલો અસન પડલે
1: તમે 12 પાસ હા કમ્પ્યુટર પ્લસ કરે છે
0: હા હા તો જક 12 પાસ કરું માં આગે બોલ કઈ પડતો કાચ અસન કઈ મન નહીં લાગે
1: વિચાર ને મેં ધંધા પાણી કરતો વિચાર આગે રહે
0: હા
1: હા હા એ છોટે મોટે ઠેકેદારી કરું હા
0: અચ્છા ઠેકેદારી સંગે સંગે
1: પણ ટાઈમ એ ખેતી કિસાની
0: ખેતી કિસાની બોલે અચ્છા ગોટા યાર તક અચ્છા મન દાદા જસન ખેતી કિસાની સંગે સંગે બોલું બે જસન ઘર પરિવાર કે પાલતોર પોસ્તર બોલ તો સંતુષ્ટ લાગે છે ના એ છો
1: લાગે છે સમજ પર લાગે છે તો જમીન પર બહુ 4-5 એકડ
0: અચ્છા
1: તો જીવન આપણો હોય
0: હા હા હા તો અચ્છા હે ઓર આઈ ચી તક એ બે છો દિના હિસાબ ને નોકરી ચાકરી મિલતર તો ખૂબે મુશ્કેલ લાગે છે
1: આઈ
0: કસન ખીનિકા તક ખેતીબાડી આસે જાલી ઉઠાય ને આપલો સ્વરોજગાર કરતો કાચ મૂર કરલો ભલે લોક બારથી કરું લાય સક દે આય કસન હા હા તો દાદા એ સાંગ ના જસન કે જોંદરા લગાતો કાચે બોલું બે જસન ભૂતિ હિસાબ ને અનુહાસ કઈ કઈ મશીન વસીન આસે ચાલ ના
1: બીજ મશીન બીજ લગા તો મશીન રહે ગોડો દોસ્ત તાલ ને મંડાવી સુખચંદ મંડાવી બોલતી આય ઉંજ તાલ લાલ રહે
0: અચ્છા
1: તો ને જીક લગે લગે પડતે રહે ગુન મે પાસે લેબર લે લગાલે
0: હા હા
1: લેબર લે લગાલે
0: અચ્છા તો દક ઇતલો તાને લગાલી સીત તો એ ચો કાચે બોલે ભૂતિ લોક બોલ આગળ લાગશો તો
1: લાગે છે લાગે 10-15 જણ લાગુ લગાત બેરા તો પાસે તો ઘાસ દોઈ और खाद्य तो का चित्र लोग जरूरत ही पड़े थे।
0: अच्छा
1: शुरू करने लगे।
0: हाँ, हाँ, खत गोट के मुर कर ली तो खत एबे मतलब काय खत मन दिली जाए
1: तो शुरुआत ने डीएपी लगा दो है।
0: हाँ हाँ
1: शुरुआत ने।
0: अच्छा
1: उतना सेकंड हल्का सेकंड पर उन्हें महीना डेढ़ महीना होली जाले।
0: हाँ हाँ
1: महीना दिन चौदह ने यूरिया और डीएपी थोड़े से मात्रा लगाने वाली फिर सेकंड आर लगा तो है।
0: अच्छा
1: और उतना पोटास के और यूरिया के पोटरा बेरा देते हैं।
0: हाँ हाँ ये भी जोंदरा कितलो बड़े आसन होली जाले
1: देवे ज्यादा नहीं होनी सात आठ इंच।
0: अच्छा
1: एक फुट मान के।
0: हाँ हाँ और ये सांगना दादा की जोंदरा ने जैसा कहीं कीड़ी माकड़ी कहीं बीमारी लग लो उनकी कसन चिताव खोए से कि तो
1: पना पे उनचो कलर बदले।
0: हाँ,
1: से
0: हाँ,
1: पीला पीला होई से
0: अच्छा अच्छा
1: तो तेबे समझ में आ रहा पाना के कतरू रस होत कीड़ा
0: हाँ
1: मकोड़ा।
0: हाँ हाँ
1: तो तेबे कीटनाशक भी तीन छिड़काव
0: अच्छा
1: करवाओ।
0: उनके दवाई को दे साथ
1: हाँ
0: में।
1: हर गए बे घास दवाई बोल दे तो रहा है जी
0: अच्छा
1: लाटा पड़
0: अच्छा
1: ली जाले
0: हाँ हाँ तो
1: उनको
0: जैसा
1: समझा
0: घास दवाई बोल ली सुन दवाई एक दिलो ने उता उन लाटा मर ले
1: मरे
0: सुना
1: दे लाटा मरे दे
0: झिकुक बोलनी पड़े
1: ही पड़े
0: कोड़ को
1: झिकुक
0: बोलनी लागे।
1: नहीं लागे
0: अच्छा ये तो अच्छा
1: लाटा मर
0: हुआ टाइ ना लागे तक आगे चो खेती बाड़ी हिसाब ने सियान मन कोड़कते रहो
1: कड़कते
0: लाटा
1: रहो
0: झिकते रहो तो उन
1: झिकते
0: समय
1: रहो
0: बोले होते रहे और मेहनत बोल ज्यादा लागते रहे
1: ज्यादा
0: नहीं
1: लागते रहे।
0: ये भी बोलो भी तो ये बोले
1: अब
0: इसकी
1: उतरो के 10 एकड़ के कोड़को कोड़को बोल लागे
0: हाँ तो लागे सी
1: छह
0: आई सी
1: महीना तसने लागे दे
0: उसने लागू
1: तो
0: आए
1: केवे
0: आई
1: उतना
0: सी।
1: खेती करुआ
0: हाँ
1: है
0: हाँ आई सी
1: तेवे सरल इली से
0: हाँ हाँ
1: तो उन हिसाब में लटा दो दे मरुन जाए से
0: अच्छा अच्छा
1: 4-5 दिन ने।
0: हाँ हाँ ये चमन दादा ये सांगना जैसन की जो पहले बोलते लगाओ रिश्ता
1: और
0: जोंदरा।
1: लगा रहे हैं 3-4 साल ऐसे खेती करें से
0: अच्छा,
1: तो और
0: तो
1: साल पर लगा रहे हैं।
0: हाँ हाँ तो जब भूति भाड़ा के कार्टून बाती बोले खिन आमदनी बोला अच्छा हो
1: हुआ
0: से नहीं।
1: डबल हो से
0: अच्छा
1: बोला
0: अच्छा
1: मतलब ज्यादा बोलो तो ज्यादा हो लेकिन डबल तो नहीं चिंता है वो
0: हाँ
1: देश
0: हाँ
1: 30,000 खर्चा करो 60-70 हजार बिक हुआ है।
0: अच्छा हाँ हाँ तो देख चमन दादा इतलो अच्छा तो जो जोंदरा फसल जो कमानी के सरसरा ले अच्छा ले सांगलीस किसान भाई बहन मन बोल सुनोन यही प्रकार ने आप लोग घरे नानी असन जमीन हो ना ले आगर बोले आसे जाले तू चो ये जन कमाई सी तसन हिसाब ने कमानी कर लो ने उन मनचो फसल अच्छा बल होक सके और बढ़ती बल होक सके ये गोट के सरसरा ले सांगलीस ना ले चुका जी खूबे खूबे जुहार।
1: जोहार जोहार जोहार दादा।
0: हाँ किसान भाई बहन मन ये गुट तो सुन लू और आई चीज देख ये दादा बोलू बे कितलो अच्छा आप लोग वाट करुन विचार करुन बाती कमानी कर सोत और पढ़ा लिखा होन बाती बोले आजिकाली तो जान सोच की नौकरी ची बाटे जाए बोलो ने नी मिरे जो चो लगे खिनिक बोले भूई बाड़ी आसे जाले खेती किसानी करुन मूर्ख रुक सकोत जे चोले आप लोग बाढ़ती होक लाए सके दे बाढ़ती कर तो काचे बोलू बे आम के खुदे पूरे उन बाती मुर कर लो ने कहीं बोल काम के करुक लाए सकुआ और ये भी दादा बोल सांगला की ये मन बोले जोंदरा लगा ला से बोलते असनी ची किसान भाई बहन मन बोले कई कसन बीज भात बीज आसे खद भात आसे ये सब वाट के जान तो राय सोच तो राय पूछ पछरा कर तो राय और खेती किसानी कर तो राय ये हिसाब ने आलिते बेना गोटोक सुनू गीत।